નરેકેશ્વર કાગેશ્વર પાગેશ્વર ફણોલમાં મણેશ્વર પાટણમાં કુંભેશ્વર સુનકોટી શારમાં રહે કિભ્રિંગશ્વર લેલે મતિલેશ્વર જય ગાર દર્શન પ્રભુ કરું છલીલા ઉનૈકો ચલ લઈ ન ચોર પ્રભુ વિશે અરુકા કુનૈકો